નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ના અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતા છે કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે, તો આપણે શા માટે એનો લાભ ન લઈએ। તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ

એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી. આ તે કેવો અન્યાય! હજી ત્રણ જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મેના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો

0: વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેદ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નરનારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ

પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીજ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે

0: ઉપલબ્ધ છે માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ, સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ગીતાના સારને સમજવાનો પ્રયત્ન કરતા આપણે 16મા અધ્યાય સુધી પહોંચ્યા છીએ. 16મો અધ્યાય એ માણસને ઈશ્વર કૃપાએ પ્રાપ્ત થયેલી સંપત્તિઓનું વર્ણન કરે છે. તમારામાં અમુક વસ્તુઓ સંપત્તિ રૂપે રહેલી છે. આપણે સંપત્તિ એટલે આપણી પાસે કઈ ધન વગેરે છે, ઘેર મોટર છે, મોટો બંગલો છે, બાગ બગીચા છે, એને સંપત્તિ ગણીએ છીએ. આ આંતરિક સંપત્તિની વાત કરે છે. આંતરિક સંપત્તિથી સંપન્ન હોવું, ધનાઢ્ય તો હોય બધા, પણ ગુણાઢ્ય હોવું, એની વાત અહીંયા કરેલી છે. અને એમ કરતી વખતે માણસને મળેલી આ સંપત્તિના બે ભાગ પાડ્યા છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ આપણી પાસે કલ્યાણકારી કર્મો કરાવે, આપણને કલ્યાણના માર્ગે અગ્રસર કરાવે, અને આસુરી સંપત્તિ જે છે એ અધપતનના માર્ગે લઈ જાય. દૈવી સંપત્તિની ગતિ ઉર્ધ્વ ગતિ હોય, અને ઉર્ધ્વ ગતિ એટલે છે ઈશ્વરની પ્રાપ્તિ સુધી જે લઈ જાય તે, અને અધો ગતિ જે છે એ આપણા બંધનના માર્ગે આગળ વધારે ખરાબ ને ખરાબ કામો કરાવતા જાય, ધીમે ધીમે ધીમે પતન થતું જાય એવા માર્ગે આપણને ખેંચી જાય, તે આસુરી સંપત્તિ હોય. આપણે છેલ્લે દૈવી સંપત્તિ એક શ્લોકમાં જોઈતી, જે હજુ આગળ છે એ એક વખતે યાદ કરી લઈએ. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપઃ આર્જવમ. અભય, સંપૂર્ણપણે ભય મુક્ત હોવું, કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત હોવું. સત્વ સંશુદ્ધિ, અંતકરણ એકદમ શુદ્ધ હોય, સત્વથી ભરેલું હોય એવું હોવું. જ્ઞાન યોગની અંદર સ્થિતિ હોવી, દાન નિવૃત્તિ હોવી. એ વખતે આપણે કહ્યું હતું કે દાન એટલે માત્ર પૈસાનું દાન કે વસ્ત્રોનું દાન કે ભોજનનું દાન એ જ દાન નથી, વસ્તુઓનું દાન એ જ દાન નથી. આપણે એ વખતે એની વાત કરી હતી, કોઈ શ્રમદાન કરે, કોઈ વિદ્યાદાન કરે, આશીર્વાદ પણ જો હૃદયપૂર્વક આપવામાં આવે તો એ દાન થઈ જાય. દમહ, દમન ઇન્દ્રિયોનું ખોટા માર્ગે જતા અટકાવવાની ક્ષમતા. યજ્ઞ, યજ્ઞની વૃત્તિ. જે કંઈ પોતાની પાસે છે એને બીજાના માટે થઈને ઉપયોગમાં લેવું એને યજ્ઞ કહેવાય. યજ્ઞ, પંચમહાયજ્ઞોની વાત આપણે એ વખતે યાદ કરી હતી. સ્વાધ્યાય, સ્વાધ્યાય. ઋષિ ગુરુ જે વખતે પોતાના શિષ્યને આશ્રમમાંથી વિદાય આપે છે એ વખતે એ છેલ્લું દીક્ષાંત પ્રવચન કરે છે, તો એમાં આ ખાસ કહે છે, સ્વાધ્યાયાન મા પ્રમદ. સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. માતા પિતાને દેવ માનનારો થા, ગુરુને દેવ માનનારો થા વગેરે કયા પછી તરત

तज आवात कैसे सत्यम वद धर्मम चर स्वाध्यायान मा प्रमद। स्वाध्याय नियमित रीते जे कई अपना अध्ययन मां छे एने याद कर्या करवू ए स्वाध्याय छे। अंदर स्मृति मां तो होय पण एनो स्वाध्याय करवो जोईए। निरंतर रोज नित्य वेदों शास्त्रों अध्ययन वस्तुओं पठन पाठन चिंतन मनन चालू राखू। एनी अंदर आलस्य थई तो पछी बाकी बधा मां आलस शुरू थई जशे। एटले स्वाध्याय कर एम ऋषि नथी कहेतो। ऋषि कहे छे के स्वाध्यायात मा प्रमद, એમાં પ્રમાદ થઈ જાય એવું ના કર। તપઃ તપશ્ચર્યા તપ, આપણે તપની કલ્પના કરીએ કે ચલો ઘર છોડીને ગયા અને પંચાગ્નિ તપ કર્યું, પોતાની ચારે બાજુ અગ્નિ સળગાવીને અથવા તો ઘેર બેઠા હોય તો અન્ન ન ગ્રહણ કરીને, એટલું તપ નથી। તપ તો ઘણી મોટી વસ્તુ છે, કારણ કે તપ કરવું એટલે પોતાને સીધી રીતે અનુકૂળ લાગે એના કરતા વિપરીત પણ જો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ હોય। રોજ શરીરને ભોજન જોઈએ પણ આપણને એમ લાગે કે મારે ચિત્તને કેન્દ્રિત કરવા માટે મારા શરીરને બિલકુલ સમ માત્રામાં રાખવું છે, તો એ પ્રમાણે આચરણ કરે એ તપ થઈ ગયું। તપશ્ચરણ વ્રત નિયમ વગેરે કરવા એ પણ તપશ્ચરણનો ભાગ છે। દમની વાત આગળ કરી, શમ માટે તપ જરૂરી છે, શમ અને દમ બંને જરૂરી છે, તો શમ પણ તપના કારણે થાય। જરૂર પડે તો શારીરિક કષ્ટ પડે પણ શરીરની સાથેનો કષ્ટનો સંબંધ તો આપણે ભૂલી ગયા છીએ। આગળ પણ આ દૈવી સંપત્તિ છે તપના માટેની મનોવૃત્તિ હોવી। આર્જવમ રુજુતા સરળતા સંપૂર્ણપણે, ત્યાંથી આગળ હવે ચાલે છે અહિંસા સત્યમ ક્રોધ। આ બધા ગુણો છે, તમે જુઓ એને સંપત્તિ કહે છે। આપણી અંદર આપણને મળેલી દૈવી સંપત્તિ છે, કોઈ એક જ વ્યક્તિની અંદર આ બધી જ દૈવી સંપત્તિ હોય એવું ભાગ્ય જ બને, ક્યારેક જ બને કે આ બધી સંપત્તિ હોય પણ એમાંથી થોડી પણ હોય તો એ માણસ સંપન્ન છે।

બલમ બીજા ગુણો કયા? સાત્વિક સંપત્તિ જે દૈવી સંપત્તિ જે હોવી જોઈએ આપણી પાસે બાહ્ય સંપત્તિથી અલગ. આગળ જે કહી એનાથી આગળ વધીને કહે છે કે અહિંસા. આ બધું વૃત્તિની અંદર હોય, મનોવૃત્તિની અંદર. એના કારણે એનો વ્યવહાર એને અનુરૂપ થાય. અહિંસા મા હિંસ્યાત સર્વભૂતાની આદેશ છે. લોકો ખોટું અર્થઘટન કરે છે કે વેદોની અંદર તો પ્રાણીઓનો બલિ અપાતો હતો. ખોટું અર્થઘટન છે. દુર્મનોવૃત્તિઓનો બલિ અપાવવો જોઈએ. અહિંસા આ મનની અંદર કોઈ પણ પ્રકારની હિંસાનો ભાવ પેદા ન થાય તેવું મનને બનાવી દેવું. અહિંસા એટલે કોઈને મારીએ એટલે હિંસા થાય કે કોઈની કતલ કરીએ એટલે હિંસા થાય એટલું અર્થઘટન પર્યાપ્ત નથી. કોઈને અણગમતું બોલી નાખીએ, ક્રોધ કરીએ તો પણ હિંસા જ છે. હિંસાના બધા પ્રકારો કેટલીક જગ્યાએ વર્ણવ્યા છે. રાજાની આજ્ઞાનું પાલન ન થાય તો એ રાજહિંસા બરોબર છે એવું એક જગ્યાએ લખેલું છે.

સત્ય વ્યવહાર, સત્ય બોલવું એમ નહીં, હંમેશા સાચું બોલે તે સત્ય બોલે છે એટલું પર્યાપ્ત નથી, સત્ય અને તથ્યમાં થોડોક સૂક્ષ્મ ભેદ છે. જે છે જેમનું તેમ છે, તેમનું તેમ બોલાય તો સત્ય એમ આપણે કહીએ, બરોબર છે, તે તથ્ય છે. તથ્ય જે છે તેમને તેમ તે તથ્ય, પણ સત્ય એનાથી થોડું ઊંચું છે. એમાં મૂળમાં છે સત છે, બિલકુલ નિષ્કપટ ભાવે જે કાંઈ જોયું સાંભળ્યું વડીલો પાસેથી શાસ્ત્રોમાંથી, જે કઈ આપણે અનુભવ્યું એની અંદરથી જે મૂળ તત્વ હોય તેને તારવી લેવું એ સત્ય છે, એ જ બોલવું એ સત્ય છે. તો સત્યમ અક્રોધઃ, અહિંસા અને સત્યની સાથે જોડાયેલો આ શબ્દ છે અક્રોધઃ. જેને આમ કેટલીક વાર બને છે એમ કહેવામાં આવે છે કે જેને સત્યનો આગ્રહ હોય ને એને ક્રોધ આવી જાય, કોઈ ખોટું કરતો હોય તો મારાથી ભાઈ સહન નથી થતું, હું ખોટું સહન કરી શકું એમ નથી, એમ કે માણસ ત્યારે ખોટું સહન ન કરવું, તો કે આ તો સત્યનો આગ્રહી છે, સાચું હોય તે ચાલવા દેવું ને ખોટું સહન ન કરવું. પણ તે સહન ન કર્યા પછી ક્રોધપૂર્વક, એટલે ક્રોધ થાય એટલે પછી આપણા વર્તનની અંદર શું આવી જાય, આક્રમકતા આવી જાય. ક્રોધ ના આવવો જોઈએ, સમતા રહેવી જોઈએ. નથી ગમ્યું તો નથી ગમ્યું, એને નથી ગમ્યું એ રીતે ભાષામાં વ્યક્ત કરી શકાય. પણ ક્રોધ આવ્યો તો ક્રોધ અને દારૂ બે સરખા, પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી દે માણસ ક્રોધમાં, શું કરે છે એનું ભાન ના હોય, અને વ્યસન કર્યું હોય તો પોતે શું બોલે છે અને શું વર્તે છે એનું ભાન ના હોય. ક્રોધ તો એટલા માટે તેને બહુ ખરાબ વસ્તુ કે જેમાં માણસ પોતાની જાત ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, અને પોતાની જાત ઉપરનો કાબૂ કેળવવો એ તો યોગની પહેલી પ્રક્રિયા છે, અધ્યાત્મ વિદ્યાની પહેલી પ્રક્રિયા છે, ઈશ્વર પ્રાપ્તિનું પહેલું પગથિયું છે કે જાત ઉપર કાબૂ મેળવો પહેલા. ક્રોધ હોય, સત્યના આગ્રહ માટેનો પણ જો ક્રોધ હોય તો એ ક્રોધ તો તમને અવળા માર્ગે ખેંચી જશે. અહિંસા સત્યમ ક્રોધો ત્યાગ, ત્યાગ કરવાની વૃત્તિ, ત્યાગ કરવો. મારી પાસે આટલા રૂપિયા છે, મેં એનો ત્યાગ કર્યો. ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, મારું નથી ચલો મેં છોડ્યું, મેં આપ્યું. પણ એનથી આગળ વધતા વધતા હું કરતા છું એવા કર્તૃત્વપણાનો પણ ત્યાગ કરવો. હું કોણ, મારું શું છે, હું ત્યાગ કરું છું એવી સભાનતા સાથે જો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ રહેતો નથી, કારણ કે ત્યાં તો પાછો હું આવી ગયો. ત્યાગ, કઈ મારા સાથે ખોટું થયું છે તો મારે એની સામે, તો કે સામે પણાનો ત્યાગ, ત્યાગ કરવાનો. બિલકુલ સમત્વમાં આવીને રહેવું પડે તો જ અક્રોધ હોય, તો જ સત્ય રહી શકે, તો જ અહિંસા સંભવ છે. અને એ આવે તો ત્યાગ પછી તરત આવે છે, એ ગુણ છે.

કોઈ પણ પરિસ્થિતિમાં શાંત, શાંતિ. ચિત્ત કેવું હોય? શાંત થઈ ગયું હોય. કોઈ પણ પરિસ્થિતિ જે કઈ થાય છે, બરોબર છે, થાય છે, ચાલ્યા કરે છે, પણ મન ઉકળાટ ના અનુભવે, ચિત્ત ઉકળાટ અનુભવે નહીં. જે કઈ કરવાનું છે તે કરાશે, કરવું છે, કરવું જોઈએ, પણ ઉકળાટ સિવાય, શાંત ચિત્તથી. એ તો આજે સ્પોર્ટ્સમાં જે લોકો સરસ ઊંચી જગ્યાએ પહોંચે છે ને, એ લોકો પણ એમ જ કહે છે કે શાંત મનને, ધીર ને શાંત રાખવું તો જ તમે સાચું પગલું લઈ શકશો, એમ કહે છે એ લોકો. કુસ્તી રમાડતા હોય ને, કુસ્તી રમતા રમતા સામેના માણસ ઉપર આપણને જો ક્રોધ આવી ગયો કે મન એકદમ અકળાઈ ગયું, તો પછી જે પગલું લેવાશે તે પગલું યોગ્ય જ હશે એવું કહી શકાય નહીં. શાંત મનથી ઉપાય ચિત્ત કરવો, વિચારવો પડે, અશાંત ના થઈ જવાય. શાંતિ તો બહુ જરૂરી છે કોઈ પણ પરિસ્થિતિમાં. શાંતિ, અકળાઈ જવાનું નહીં. પરીક્ષામાં બેઠા છીએ, નથી આવડતા એવા પ્રશ્નો જોયા તો રડવા માંડે માણસ, અને પછી આવડતું હોય એ ભૂલી જાય. શાંત ચિત્તથી ફરી ફરીને યાદ કરતા કરતા કામ કરે તો થાય. આ કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવાની વૃત્તિ હોવી એ પણ એક દૈવી સંપત્તિનો ગુણ છે. આવી સંપત્તિ એ બધાને નથી મળતી, આ એ દૈવી સંપત્તિ છે. અપૈશુનમ, અપૈશુન. બીજાની નિંદા કરવાથી પૈશુનની શરૂઆત થાય. પિશુન તો અપિશુન પણ. બીજાએ કર્યું એ આ ખોડ ખાંપડ કાઢવાની જે વૃત્તિ શરૂ થાય, આના કરતા આમ કરવું જોઈએ, આણે આમ કર્યું એના બદલે જો આમ કર્યું હોત તો વધારે સારું થાત. ભાઈ જવા દો ને એની વાત, એ તો આવો માણસ છે. પિશુન અથવા આવી જાય છે માણસનું, નિંદા કરવાનો ભાવ આવી જાય છે. એના બદલે છો ને કોઈ આપણે નિંદા કરતો, નિંદક નિયરે રાખી આંગન કુટી છવાય.

ભૂત માત્ર પ્રાણી માત્ર તરફ દયા, આ આપણામાં વણલખ્યો ગુણ હોય છે. એક કીડીએ જો પાણીમાં તણાતી હોય તો આપણે એક સળી લઈને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. આપણામાં સહજ છે આ દયા. મારી નાખવાની વૃત્તિ, હિંસાની વૃત્તિ આપણામાં સ્વાભાવિક રીતે હોતી નથી. મનુષ્ય તરીકે જન્મ્યા એટલે આપણી અંદર આ આવી જાય છે, સહજ રીતે આવી જાય છે. સર્વભૂતેષુ પ્રાણી માત્ર તરફ દયા. ચાલતા હોઈએ ને કોઈ દુખી થતું આપણને દેખાય તો આપણે એની પાસે જઈને કંઈક પૂછવાનો પ્રયત્ન કરીએ. સર્વભૂતેષુ બધા પ્રાણીઓ માટે દયા. એક્સિડન્ટ થઈ ગયો કદાચ આપણાથી કે કદાચ બીજા કોઈથી, તો માણસ પડ્યો એટલે કે એક ભાઈ જલ્દી ચાલો, નકામી ખોટી બિનજરૂરી પોલીસની લમણાજી ઊભી થઈ જશે, તો એ આસુરી વૃત્તિ થઈ ગઈ. ભાઈ આ પેલો પડ્યો છે, માણસ છે. દયા ભૂતેષુ પ્રાણી માત્ર તરફ દયા હોવી અલોલુપ્તવમ. લોલુપ લાલચી હોવાપણું, કશાય તરફ લોલુપ વૃત્તિથી જોવું, લાલચ વૃત્તિથી જોવું, લોભ વૃત્તિથી જોવું, અલોલુપ્તવમ માર્દવમ મૃદુ પ્રાણે પણું. મૃદુ સ્વભાવ, કોમળ સ્વભાવ, સ્વભાવથી આપણે કઠોર નહીં રહેવું, પરુષ ખરબચડા નહીં રહેવું. ખરબચડાની પાસે જલ્દી માણસો જતા નથી. એવી ટેવ હોય, બુદ્ધિ ભગવાને આપી હોય એટલે જે બે ચાર માણસો આયા સાથે બેઠા હોઈએ તો કોકની ઉડાડવામાં મજા પડી જાય.

અને પેલાને એવું ખરાબ લાગી જાય કે આપણી મિત્રતા ઓછી થઈ જાય. માર્દવમ, મૃદુપણું, કોમળપણું આવશ્યક છે કોઈના પણ પરત્વે. માર્દવમ રી, રી એટલે શરમ, લજ્જા, કઈ બાબતમાં? ખોટું કામ કરવા બાબતમાં, લોક વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ આચરણ કરવાનો પ્રસંગ ઉભો થાય તો એની શરમ આવવી જોઈએ. આ તારાથી થાય? આપણે વ્યવહારમાં પણ કહેતા હોઈએ છીએ, થોડી શરમ રાખ, શરમ રાખ જરા, કે લાજ આવે છે કે નહીં? ખોટું કરવા જતા રી, શરમ આવવી જોઈએ, લાજ આવવી જોઈએ. અચાપલમ, અચાપલ, ચાંચલ્ય ન હોવું જોઈએ, ચંચળતા ઓછી, સ્થિરતા વધારે. યથા દીપો નિવાતસ્થો, એમ વાત આગળ કરી છે, આપણને યાદ છે. બિલકુલ પવન વિનાના કમરાની અંદર એક દીવો પ્રગટાવેલો હોય, સહેજ પણ પવન આવતો નથી, તો પેલા દીવાની જ્યોત છે એ જ્યોત સ્થિર હોય છે. સાધારણ પવનથી પણ એ દીવાની જ્યોત હલવા માંડે, હલવા માંડે, એને ચંચળતા કહેવાય. કઈ પણ ઘટના બને આપણી આજુબાજુ તો આપણે એનાથી હાલી જઈએ છીએ, ચંચળ થઈ જઈએ છીએ. પેલી શાંતતાની વાત હતી ને, એની સાથે આને સાંકળી લો. ચંચળતા ન થવી જોઈએ, બિના ચાંચલ્ય. એટલે દોડવાની હરીફાઈમાં ઉભા છીએ અને દોડવું એ અચંચળતા નથી, એ સ્થિર અને શાંત રીતે દોડવું. મારા બાજુવાળો મારાથી એક ડગલું આગળ દોડી ગયો એટલે અંદરથી ખળભળાટ મચી ગયો, તો એ શાંતિ ગઈ, ચંચળતા આવી ગઈ. એટલે પછી એક મન, આપણી અંદર બેઠેલું ખરાબ મન, એમ કે જરા એને એક ઠેસ મારી દે. નહી, ચંચળતા હોવી જોઈએ નહીં, બિલકુલ સ્થિર મતી. એના માટે તો આખો એક અધ્યાય લખાઈ ગયો, સ્થિત ધેર મુનિ રુચ્યતે. હજુ ચાલે છે આ ત્રીજા શ્લોકમાં, સોળમા અધ્યાયના બે શ્લોક સુધી દૈવી સંપત્તિના ગુણો કહેવાયા, પણ હજુ પાર નથી આવ્યો. દૈવી સંપત્તિ એટલે મહાન વસ્તુ છે ને, તો એનાથી આગળ હજુ દૈવી સંપત્તિના ગુણો છે.

અભિજાત આ દૈવી સંપત્તિઓ અભિજાત સાથે જ જન્મેલી હોય છે. આપણા જન્મની સાથે આપણને પ્રાપ્ત થયેલી સંપત્તિ છે આ બધી. એ દૈવી હોય કે અસુરી હોય. અસુરી સંપત્તિની હવે વાત કરવાના છે, દૈવી સંપત્તિની અત્યારે વાત કરી રહ્યા છે. તો હજુ આપણે ગણાવી અચંચળતા જે છેલ્લી ગણાવી એના કરતા આગળ ચાલે છે. તેજઃ તેજસ્વીતા, તેજસ્વીતા હોય એટલે આપણાથી લોકો પ્રભાવિત થાય, તેજથી આકર્ષાય. એવું તેજ હોવું જોઈએ કે જેનાથી બીજા લોકો આકર્ષાય. ખોટું કામ કરતા હોય તો અટકી જાય. આપણી પોતાનું વ્યક્તિત્વ જ એવું તેજસ્વી બનેલું હોય. એક શિક્ષક વર્ગમાં આવે અને વિદ્યાર્થીઓ શાંત થઈ જાય, કારણ કે એની અંદર જ્ઞાનની તેજસ્વીતા છે. પણ બીજો શિક્ષક ગમે એટલો તૈયાર થયેલો હોય અને ક્લાસમાં આવે ને છોકરાઓ ના શાંત થાય, એને બિચારાએ દંડા ખખડાવવા પડે. માણસમાં તેજસ્વીતા હોવી જોઈએ, તેજ હોવું જોઈએ. તેજ અને તેજ હોય તો જ ક્ષમા કરી શકે. ક્ષમા, બીજાને માફ કરવા.

ધૃતિ એટલે ધૈર્ય, ધીરજ, ધીર પુરુષ, ધીર એ જ વીર હોય. ધૃતિ શૌચમ પવિત્રતા, શૌચમ પવિત્રતા હોવી જોઈએ. સરસ મજાના મોઘામાં મોઘા સાબુ લઈને સુગંધિત બનાયેલા પાણીથી સ્નાન કરીને શરીરના રોમે રોમને રુવાડે રુવાડાને સ્વચ્છ કરી નાખે, પણ મનમાં મેલ હોય તો એ શૌચ ન કહેવાય, એને પવિત્રતા ના કહેવાય. જેવી બાહ્ય પવિત્રતા તેવી જ આંતરિક પવિત્રતા એની અંદર હોવી જોઈએ.

0: કોઈના પણ તરફ દ્રોહનો ભાવ ન હોવો, દ્રોહ નહીં કરવાનો કોઈનો, અદ્રોહ શત્રુભાવથી મુક્ત થઈ જવાનું, નાતિ માનિતા અભિમાની પણ માન, મને મને માન મળવું જોઈએ, હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન કરાય નહીં, અતિ માનિતા બહુ ગૌરવવંતા હોવા પણ મને માન ના આપે તો ના ચાલે, મને તો હું આવું એટલે વર્ગમાં બધા ઉભા થઈ જાય, મારા માટે જગ્યા થઈ જાય, અતિ માનિતા હોય છે લોકોમાં, બધી રીતે સારા હોય પણ એને પોતાના માન સ્વમાન અપમાન નો ખ્યાલ હોય અને એ પ્રમાણે ના થાય તો ન ગમે, ન અતિ માનિતા, માનિતા ન હોવી, આ બધી જે સંપત્તિ કહેવામાં આવી તે દૈવી સંપત્તિ છે, અભિજાતસ્ય જન્મજાત લઈને જન્મેલો માણસ જે છે એ આ સંપત્તિઓને લઈને જન્મ્યો હોય તો એ દૈવી સંપત્તિ યુક્ત છે, એમ આપણને ત્રીજા શ્લોક સુધી 16મા અધ્યાયના કહેવામાં આવ્યું છે. ચોથા શ્લોકની અંદર આસુરી સંપત્તિની વાત કરવાના છે, આપણે સરસ મજાની દૈવી સંપત્તિઓની વાત કરી છે તો આસુરી સંપત્તિની અત્યારે વાત નહીં કરીએ, પણ સમજી શકીએ એવી વાત છે કે આ દૈવી સંપત્તિઓથી વિપરીત હોય તે સ્વાભાવિક રીતે આસુરી સંપત્તિ હશે, ગીતામાં એનું વર્ણન કર્યું છે, જે આપણે હવે પછી જોઈશું. અત્યારે થોડો વિશ્રામ કરીએ. દૈવી સંપત્તિઓ આપણામાં કેટલી છે બને તો એની એક યાદી બનાવવા પ્રયત્ન કરીએ, આપણને ખબર પડશે કે બધી સંપત્તિ ઈશ્વરે આપણને આપી છે પણ આપણે એને ઓળખતા નથી, તો એને ઓળખીએ અને એનો વિકાસ કરીએ, એનાથી અવળા થઈ જવાતું હોય તો ચેતીએ. બાકી આસુરી સંપત્તિની વાત આવતીકાલ કરશું, ત્યાં સુધી વિશ્રાંતિ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર

નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ આજે જે હું વાત કરવા જઈ રહ્યો છે જેના રાજીનામાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે અને શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. ભવેનભાઈ કચ્છીએ વિવિધા કોલમમાં શતદલપૂર્તિમાં બહુ જ સુંદર કિસ્સો રજૂ કર્યો છે, કદાચ તમે વાંચ્યો પણ હશે. ગ્રેજ્યુએટ આઈઆઈટી દિલ્હીથી, એમબીએ આઈઆઈએમ બેંગ્લોરથી, અને પછી આઈએએસ મને મારા દેશની સર્વોત્તમ શિક્ષણ પ્રણાલી મળી. તેણે મને અઘરી પરીક્ષાઓ પાસ કરતા અને મોટી જવાબદારીઓ સંભાળતા શીખવ્યું, પરંતુ તેણે ક્યારેય એ ન શીખવ્યું કે મારા પોતાના મનને શાંત કેવી રીતે રાખવું અથવા એકલતાનો સામનો કેવી રીતે કરવો. આપણે વર્ષો સુધી સિદ્ધિઓ મેળવતા શીખીએ છીએ, પણ ખુશ કેમ રહેવું તે શીખવા માટે એક દિવસ પણ ફાળવતા નથી. આ શબ્દો છે હાલ ભારત સરકારના અમલદારો, સનદી અધિકારીઓ અને શિક્ષણ જગતમાં જેની ચર્ચા થાય છે તેવા દિવ્યા મિત્તલની. પોસ્ટ વાયરલ બની આઈએએસ તરીકે 13 વર્ષ ઉદાહરણીય પ્રદાન આપ્યા પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે વાયરલ બનેલી ઉપરોક્ત પોસ્ટ દ્વારા આપણે શિક્ષણ પ્રણાલી પર પણ પ્રશ્નો ખડા કર્યા છે. જ્યારે દેશના તેજસ્વી જૂજ વિદ્યાર્થીઓનું આઈઆઈટી

ના સ્નાતક બનવાનું કે પછી આઈઆઈએમ કે સંસ્થામાંથી એમબીએ કે આઈએએસ બનવા જેવી એકાદ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું સપનું હોય છે, ત્યારે દિવ્યા મિત્તલે આ ત્રણેયમાં સફળતા મેળવી બતાવી. એટલું જ નહીં, આઈઆઈએમમાંથી એમબીએ થયા પછી તે લંડનની મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નિમણૂક પામ્યા અને કેટલાક વર્ષો ત્યાં જોબ કર્યા પછી તેને થયું કે મારે મારા દેશમાં બદલાવ લાવવો જરૂરી છે. આ માટે તેને આઈએએસ બનવું જરૂરી લાગ્યું. તેથી તે લંડનની તગડા પગારની જોબ છોડીને ભારત આવ્યા, યુપીએસસીની પરીક્ષા આપી અને બીજા પ્રયત્નમાં સફળ થયા. 13 વર્ષ ઉત્તર પ્રદેશના અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં આઝાદી પછી પહેલી વખત મળે તેવી સવલતો અપાવી. હવે તેમને સ્વેચ્છાએ રાજીનામું આપતાં હલચલ મચી છે. ભારતમાં આવી શિરમોર ટ્રિપલ શૈક્ષણિક સિદ્ધિ ધરાવનાર હસ્તી આખી શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવે ત્યારે આત્મમંથન તો કરવું જ પડે કે આપણી શાળાઓ અને યુનિવર્સિટીઓ ફક્ત માર્કશીટ મશીનો તૈયાર કરી રહી છે, સંવેદનશીલ માનવીઓ નહીં. સિસ્ટમ સામે સવાલ. દિવ્યા મિત્તલે ખૂબ સચોટ વાત કરી છે કે આપણે આવર્ત કોષ્ટક એટલે પિરિયોડિક ટેબલ મળે કરી લીધું. આવર્ત કોષ્ટક એટલે તત્વોની ગોઠવણીનું એક કોષ્ટક છે. પિરિયોડિક ટેબલ મળે કરી લીધું અને રસાયણશાસ્ત્રનો વિષય છે. એટલે જુઓ, મોઢે કરી લીધું પણ તૂટેલા હૃદયનું રસાયણશાસ્ત્ર કોઈએ ન સમજાવ્યું. આપણી સિસ્ટમમાં જે મુખ્ય બાબતો ખૂટે છે તેના પર નજર ફેંકવી હવે અનિવાર્ય બનતી જાય છે. ભાવનાત્મક નિયમન, ક્રોધ, નિરાશા, અપમાન કે કોઈ સ્વજનના અભિયોગ સામે કેમ ટકી રહેવું તે કોઈ પુસ્તક શીખવતું નથી. સ્કૂલની ચુસ્ત શાંતિને આપણે શિસ્ત માની લઈએ છીએ, વાસ્તવમાં તે બાળકના ભાવનાત્મક અવાજને ઘૂંટવાનું કાવતરું બની જાય છે. ઊંડાણપૂર્વકની વાતચીત. મોટી મોટી નિબંધ કે વક્તૃત્વ સ્પર્ધાઓ જીતનાર યુવા પેઢી કોઈ સાથે સારી રીતે વાતચીત નથી કરી શકતા, કેમ કે તેઓ જુદા જુદા ક્ષેત્રમાં શું બની રહ્યું છે તે ઊંડાણથી જાણતા જ નહીં હોય. સામેની વ્યક્તિ જોડે જોડાવું, કનેક્ટ કઈ રીતે થવું તે જ જાણતા નથી. હેતુ પણ, વાત શું કરવી તે આવડતું નહીં હોય, પોતે માહિતી અને જ્ઞાનથી વંચિત રહે છે. સંવાદ કરવાની શૈલી હશે તો જ કોઈની મૂંઝવણ, વેદના કે ઈચ્છા જાણી શકશો. આવી તાલીમ શિક્ષણમાં નથી સામેલ કરાવતી. ના પાડતા શીખવું. વાસ્તવિક જીવનમાં નેતા, બોસ, સહકર્મી, પરિવારજન કે મિત્ર કંઈક એવું કરવાનું કહે જેનાથી તમે સંમત નથી તો સારી રીતે ના પાડતા આપણને આવડતું નથી. આ કારણે બહુમતી જેવો ન કરવાનું કરે છે તેમાં આપણે પણ સામેલ થઈ જવું પડે છે. કુસંગ વ્યસંગ પાછળ આ જ પરિબળ જવાબદાર છે. મોટાભાગના અધિકારીઓ યશમેન બનીને જ તેમનો કાર્યકાળ પૂરો કરતા હોય છે. સરવાળે તેનું પ્રદાન કુસેવા જેવું હોય છે અને અધિકારી કે કર્મચારી આજીવન દોષની લાગણી સાથે જીવન વ્યતીત કરશે. નાણાકીય સાક્ષરતા. ગણિતના અટપટા દાખલા ગણાવનાર શિક્ષણ એ નથી શીખવતું કે કમાયા પછી પૈસાનું વ્યવસ્થાપન કેમ કરવું, દેવાના બોધથી કેમ બચવું અને ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાયા વિના આર્થિક સ્વાતંત્ર્ય કેમ જાળવવું. માનસિક સ્વાસ્થ્યનો સ્વીકાર. જ્યારે આખી જિંદગી માત્ર માર્ક્સ પાછળ દોડનાર યુવાન અચાનક સ્પર્ધાત્મક દુનિયાની ભીડમાં એકલો પડે છે ત્યારે તેને ઘેરી લેતી એકલતા ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. આઝાદી પછી પણ આપણે માનસિક સ્વાસ્થ્યને એક વહેમ કે નબળાઈ મળીને ગણીને નજરઅંદાજ કરીએ છીએ. સમાજમાં ઓફિસ ધંધા કે વ્યવસાયમાં તણાવ, મંદી, હલકી માનસિકતા સાથેની આજુબાજુની દુનિયા વધતી જાય છે ત્યારે આત્મવિશ્વાસ અને સ્વસ્થ માણસ કેમ ટકાવી રાખવું અને આવા સંજોગોમાં આપણે કેમ વધવું તે પણ એમબીએ હોય કે આઈએએસ થવાથી આવડી નથી જતું. અસલામતીની ભાવના પણ વધતી જાય છે. આપણે ત્યાં અવારનવાર એવા સમાચારો સાંભળવા મળે છે કે કોઈ આઈઆઈટીનો ગોલ્ડ મેડલિસ્ટ કે ટોચની સરકારી સેવાના ઉચ્ચ અધિકારીએ અચાનક રાજીનામું આપી દીધું અને વિદેશ સેટલ થઈ ગયા અથવા આધ્યાત્મિક માર્ગ અપનાવી લીધો. આના પરથી એમ સાબિત થાય છે કે માત્ર ભૌતિક સફળતા, ગાડી, બંગલો અને બેંક બેલેન્સ વ્યક્તિને અંદરથી સંતુષ્ટ કરી શકતી નથી. હતાશાજનક ચિત્ર. આજે ભારતના ટોચના અધિકારીઓ અને યુવા પેઢી એટલા માટે દેશ છોડી રહ્યા છે કે ભારતમાં સિસ્ટમની યંત્રવત લાચારી, સતત કામનું પ્રેશર, આંતરિક ખાલીપો તેમને અંદરથી તોડી નાખે છે. જ્યારે કોઈ ઉચ્ચ પદાધિકારી કે યુવા પેઢી વર્ષો સુધી અવિરત કલાકો કામ કર્યા પછી પણ સિસ્ટમમાં
પાયાનો બદલાવ ન લાવી શકે ત્યારે તે લાચારી, ડિપ્રેશન કે બર્નઆઉટમાં પરિણમે છે. તેઓ ભૌતિક રીતે સફળ હોવા છતાં આત્મિક રીતે નિરાશ થઈ જાય છે. દિવ્યા મિત્તલે લગભગ 13 વર્ષ સુધી ભારતીય વહીવટી સેવામાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી. ઉત્તર પ્રદેશના દેવરિયા અને મિર્ઝાપુર જેવા જિલ્લાઓમાં તેમણે કરેલા લોક ઉપયોગી કામો કાર્યો આજે પણ લોકો યાદ કરે છે. વિકલાંગોને સન્માનજનક જીવન અપાવવું, ખેતરો સુધી પાણી પહોંચાડવું અને જમીનના હક્કો

પાળ જેવા કાર્યો કરીને તેમણે સાબિત કર્યું કે સત્તા માત્ર કાગળ ઉપર સહી કરવાની નથી, પણ લોકોના જીવનમાં અજવાળા ફેલાવવાની તક છે. તેઓ કહે છે કે ભારતમાં પ્રત્યેક ફાઇલને કાગળ પરની અરજીઓ નહીં, પણ આપણા દેશના નાગરિકોની આજીજી તરીકે નહીં જોવાય ત્યાં સુધી પરિવર્તન લાવવું અઘરું છે. આત્મશોધ જરૂરી. દિવ્યા મિત્તલના અચાનક રાજીનામા સાથેની વિદાય દી નોટ વાંચતા સમજાય છે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનું પદ અને અંગત મહત્વાકાંક્ષાઓ સંતોષાઈ ચૂકી હતી, પરંતુ એક સરકારી ફાઇલ કે અધિકારીની મર્યાદાઓની પેલે પાર પણ એક વિશાળ દુનિયા છે. ક્યારેક સિસ્ટમની આ ભીડભાડમાં વ્યક્તિ પોતાની જાતને જ ખોઈ બેસે છે. તેમનું રાજીનામું એ કોઈ ભાગાડી વૃત્તિ નથી, પરંતુ પોતાની આંતરિક ખુશી, માનસિક શાંતિ અને જીવનના આગામી મોટા સ્વપ્નોને સાકાર કરવાની એક આત્મશોધ છે. તેમણે બતાવી આપ્યું કે પદ છોડ્યા પછી પણ લોકોના દિલમાં જીવી શકાય છે. માત્ર આઈક્યુ નહીં, આનો ઉકેલ શું હોઈ શકે તે વિચારીએ. શાળાના અભ્યાસક્રમમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનો સમાવેશ, ગણિત અને વિજ્ઞાન જેટલું જ મહત્વનું ભાવનાત્મક બુદ્ધિમત્તા અને માનસિક સ્વાસ્થ્યને આપવું પડશે. બાળકોને નિષ્ફળતા બચાવવાની તાલીમ આપવી પડશે. સ્પર્ધાથી ઉપર ઉઠીને સહયોગની ભાવના, માર્ક્સની સરખામણી કરવાની સંસ્કૃતિ છોડીને દરેક બાળકની અનન્ય ક્ષમતાને સ્વીકારવી પડશે. માતા પિતાની ભૂમિકા, ઘરોમાં માત્ર રિપોર્ટ કાર્ડની ચર્ચા ન થાય, પણ બાળક આજે કેવું અનુભવે છે, તેના મનમાં શું ચાલે છે તેની વાતો થાય, તેવું મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે. દિવ્યા મિત્તલની આ વેદના એ દરેક શિક્ષક ભાઈ અને નીતિ ઘડનારાઓ માટે ચીમકી કે ચેતવણી સમાન છે. શિક્ષણ માત્ર રોજગારી મેળવવાનું સાધન નથી, તેવી જ રીતે જીવન માત્ર કમાણી કે પદનું નામ નથી. જીવન એક ઉત્સવ છે જેનો આનંદ માણવો એ પણ એક કળા છે. હા, આપણે ખરેખર ભારતને વિશ્વગુરુ કે એક સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું પડશે તો શાળાઓમાં માત્ર અક્ષર જ્ઞાન નહીં, પણ ખુશ રહેવાની કળા, આત્મવિશ્વાસ જેવા ગુણો અને માનસિક સંભવિત પડકારો પર કાબૂ કઈ રીતે મેળવવો તે પણ શીખવવું પડશે. પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થી દેશને સારો એન્જિનિયર કે અધિકારી આપી શકે છે, પરંતુ એક ભાવનાત્મક રીતે સ્વસ્થ અને ખુશહાલ નાગરિક એક સુંદર અને શાંતિપૂર્ણ પરિવાર અને સમાજનું નિર્માણ કરી શકે છે. શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર, શાળાઓમાં લાઈફ સ્કિલ્સ અને મેન્ટલ વેલબીઈંગના વિષયો ફરજિયાત બનવા જોઈએ, જેમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિષ્ફળતા બચાવવાની તાલીમ આપવામાં આવે. પુસ્તકોમાં શીખવાડવામાં આવે છે કે થોમસ એડિસને 1000 નિષ્ફળતાઓ પછી બલ્બ મેળવ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં વિદ્યાર્થીને કોઈ એવું નથી કહેતું કે તું પરીક્ષામાં કે ઇન્ટરવ્યૂમાં વારંવાર નિષ્ફળ જાય તો પણ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર પ્રયત્ન કરતો રહીશ તો સફળ થઈશ, અને કદાચ સફળ ન થાય તો પણ તું એક મૂલ્યવાન વ્યક્તિ જ રહીશ. આવી સુંદર વાત ભવેન કચ્છીએ કરી છે, દરેકને વિચારતા કરી મૂકે એવી અહીં આરામ આપું છું.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચોમાસાએ હવે જમાવટ કરવા માંડી છે. સાગના મસ્તકો પરની લીલી કળીઓ હવે સફેદ ફૂલ બનીને મુગટ જેવા ગુચ્છ સર્જીને મહાલ છે. ઠેક ઠેકાણેથી ઝરણાઓ દડદડતા ખીણમાં થઈને નર્મદામાં ભળવા દોડી જવા લાગ્યા છે. ન જાણે ક્યાંથી અગણિત જીવડાઓના ટોળા ચારે તરફ ગુંજરાવ કરતા ઉડે છે. સુપ્રિયાએ અને મેં મળીને મચ્છરદાનીના ટુકડાઓથી બારીઓ પર પડદા લગાવ્યા છે. રાત્રે દીવાના અજવાળાથી આકર્ષાઈને આવતા જીવજંતુઓ તો તે જાળી પર પાંખો ફફડાવતા રહે છે. ગઈકાલની રાતથી પડતો વરસાદ સવારે રહી ગયો. બહાર આવ્યો તો સામે શણની કંઠા પહેરેલું એક માણસ ઊભો હતો. મને કહે, નર્મદે હર, નર્મદે હર. મેં કહ્યું, પણ તે ગયો નહીં. કહે, પરકમ્માવાસી હું, ચાર તુર માસ ઠહેરુંગા. પરકમ્માવાસી? મેં પૂછ્યું. પછી લાગ્યું કે કોઈ ઉપવાસી હશે એટલે તેને રસોડા તરફ દોરી ગયો અને કમળાને કહ્યું, આમને જમાડવાના છે. ખુદ બલા લેંગે, પેલાએ કહ્યું. પરકમ્માવાસી હે માઈ? એ હો, કમળાએ સમજમાં ડોકું હલાવ્યું અને એક ડબ્બામાંથી ચાવી કાઢી

મને આપતા બોલી, પરકમમાં વાસી હોવે હે. હું ચાવી લઈને ઊભો રહ્યો. કમળાને કંઈ પૂછું તે પહેલાં સુપ્રિયા આવી, કહે, પરિક્રમમાં વાસીઓ માટે પાછળની ઓળીઓ ખોલવી પડશે, બીજાઓ પણ આવશે ચાતુર્માસ ગાળવા. શાની પરિક્રમમાં? મેં પૂછ્યું. નર્મદાની, સુપ્રિયાએ કહ્યું. વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે. આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ. કોઈ કોઈ આવી ચડે તો રહે. નર્મદાની પરિક્રમા? આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા? મારા અચરજનો પાર ન રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સુપ્રિયાએ મને જે વિગત સમજાવી તે જાણીને પણ હું ઘડીભર માની ન શક્યો કે કોઈ આવું કરે. નર્મદા કિનારાના કોઈ એકા સ્થળેથી માનવી પગપાળો આ યાત્રાએ નીકળી પડે છે, માર્ગમાં ભૂલથી પણ નર્મદાને ઓળંગી ન જવાય તે પ્રતિજ્ઞા સાથે. નગરો, મંદિરો, કસ્બાઓ, અરણ્યો અને પથ્થર મઢ્યા એકાંતો પાર કરતો તે નદીના ઉદગમ સુધી પહોંચે છે. અમરકંટકમાં જે કુંડમાંથી આ મહાસરિતા વહી નીકળે છે તે કુંડને ફરીને તે સામા કિનારા પર એવી જ કઠિન યાત્રા કરતો નર્મદાના નિર્મળ જળ જ્યાં સાગરને મળે છે ત્યાં સુધી જાય છે. સાગર સંગમ બિંદુની પ્રદક્ષિણા કરીને પાછો ફરે છે અને એ સ્થળે જ્યાંથી તેણે આ યાત્રા શરૂ કરી હતી આમ પૂરી થાય છે આ 1200 માઇલ લાંબી પથરાઈને વહેતી નદીની પરિક્રમા. અને એ પણ કોઈ જવલ્લે જ કરે છે તેમ નથી, વર્ષો વરસ અનેક જણ આ યાત્રાઓ કરવા નીકળી પડે છે. લ્યુસી આ જુએ સાંભળે તો તેને કેટલો રોમાંચ થાય. એમાંય કોઈ વખત નર્મદા પરિક્રમાવાસીને દર્શન આપે છે તે જાણીને તો તે ઉત્તેજનાથી પાગલ થઈ જાય. મારું અચરજ જોઈને સુપ્રિયાએ મને કહ્યું, આ વર્ષે પરિક્રમાવાસીની સેવા તમારા પર, તેમની સેવા કરવી તે લાવો ગણાય છે. ભલે, મેં કહ્યું. પેલા અજાણ્યા પરિક્રમાવાસીને તેનો ઉતારો ગોઠવાવી આપ્યો. તેને સીધું સામાન પહોંચાડીને પાછા વળતા મેં પૂછ્યું, બાબા, અહીં સુધી આવતા તમને શા અનુભવો થયા તે મારે નોંધવું છે, તમને ક્યારે સમય હશે? તે હસ્યો અને કહે, સબ કા સુમિરન સબ કરે ભાઈ, કહા સુના તુમ્હે ક્યા કામ આયેગા, તો ખુદ હી ચલ કર દેખ લે યહી ઠીક રહેગા. મેં પરિક્રમાવાસી તરફ જોયું, તે ફરી મલક્યો અને પૂછ્યું, ચલના હે તુજે, તો છોડીએ સબ ઓર નિકલ લે. મને પણ આવી પરિક્રમા કરી જવાની ઈચ્છા તો થઈ. પેલો અજાણ્યો માણસ કહે છે તેમ નીકળી પડીએ તો? આ વિચાર આવતા જ મને નર્મદાના મેં જોયેલા સ્વરૂપો આંખ સામે તરવર્યા. આ નદીપટ સાથે હું કોઈ અદ્રશ્ય દોરે બંધાયો છું. નર્મદા રક્ષા કરે તેવા આશીર્વાદ આપનારા અને તે સહદે પ્રગટ થઈને દર્શન આપે છે તેવું માનનારા માનવીઓના પ્રદેશમાં હું એ માન્યતાના સત્યાસત્ય પર વિચારું તો ઈશ્વર શું છે, બ્રહ્મ શું છે, જેને આધ્યાત્મિક અનુભવો કહે છે તે, અને સાક્ષાત્કાર શું છે તે પણ વિચારવું પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આવું કશું જ મેં કદી વિચાર્યું નથી, જાણ્યું નથી. કદાચ એટલે જ ભૂતકાળમાં મારા વર્ગોમાં મેં ઠેરવી ઠેરવીને આવી બ્રહ્મણાઓને નકાર્યા કરી છે. પરંતુ આજે આ પરિક્રમાવાસીની વાત અને તેનું યાત્રાએ નીકળી પડવાનું નિમંત્રણ મને છાતી ઠોકીને આવું કશું હોતું જ નથી તેમ કહેતા રોકે છે. પરિક્રમાવાસીને તેનું કામ કરવા દઈને હું મારા ઘર તરફ ચાલ્યો. અઠવાડિયું થંભેલો વરસાદ ફરી શરૂ થયો. વનોએ હવે જાણે નવો જન્મ લઈ લીધો છે. સાગ સરાઈના ખુલ્લા થડને હવે ઉપર ચડતા વેલાઓએ ઢાંકી દીધા છે. ખીણોમાં જ્યાં જ્યાં ગામડાઓ છે ત્યાં ત્યાં માનવીની હિલચાલ વધી ગઈ છે. બહારના પ્રદેશોમાં મજૂરીએ અને બીજા કામોએ ગયેલા સ્ત્રી પુરુષો વરસાદ થતાં જ પોતાના ખેતરો સંભાળવા પાછા આવી જતા અરણ્યું માનવ કોલાહલથી ગાઈ ઉઠ્યા છે. ચોમાસાએ આદિવાસી કેન્દ્રના કેટલાક કામને પણ ઠપ કરી દીધા છે. હાથ કાગળને અને ભેજને કોઈ કાળે બને નહીં. આથી એ કામ તો સાવ અટકાવી જ દેવું પડ્યું. હા, પેલી તરફ પગથિયા ખેતીમાં નાની નાની ક્યારીઓ પાડીને ડાંગર રોપવાનું કામ શરૂ થયું છે. પર્વતો પર વાદળ, સૂરજની તડકા છાયાની ભાત, પાછળ લીલી ચમ ખીણોની પશ્વાદ ભૂમાં જળભરી ક્યારીઓ, તેમાં નીચા વળીને ડાંગર રોપતા આદિવાસી સ્ત્રી પુરુષો, જાણે કોઈ નવું જ જગત સર્જાયું હોય તેમ હું મુગ્ધ બનીને આ બધું જોઈ રહું છું. આજે મને પણ ડાંગર રોપવા જવાની ઈચ્છા થઈ. મેં કહ્યું કે હું આવું છું તો બધા મજૂરો હસી પડ્યા. એક જણ કહે, ની હોવે, ની કર શકો હો છો? મેં કહ્યું, પ્રયત્ન તો કરી જોઈશ, ભલે નફા આવે. અને હું તેઓની સાથે ગયો. અમે ઢોળા ઉપરની ક્યારીઓને પહોંચ્યા ત્યાં વરસાદ શરૂ થયો. એક આદિવાસીએ શણના કોથળા લઈ તેનો બોસલો બનાવીને મને ઓઢવા આપ્યો. મેં લેંઘાના પાયસા ગોઠવણ સુધી ચડાવી દોરીની બાંધી લીધા. વરસતા વરસાદે મેં ડાંગરની જોડી હાથમાં લીધી અને ક્યારીના પાળા પરથી ક્યારીમાં ઉતર્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

ઉતરતા જ મારો પગ કાંડાની ઉપર સુધી કાદવમાં ખૂંપી ગયો. બીજો પણ પગ પહાડા પરથી ઉપડી ગયો અને હું સમતોલપણું ગુમાવીને ભરી ક્યારીમાં ચત્તો પાટ પડ્યો.

તરત જ ગોમિયો દોડી આવ્યો. મને ઊભો કરતાં તેણે હસવું તો સંતાડી ન શક્યો, બાકીના બધા પણ ખૂબ હસ્યા. લાગણી સંતાડવાનું ન શીખેલી પ્રજાને ગુનેગાર ગણવી તે હવે મારા માટે શક્ય પણ ન હતું. હું પણ બધાને સાથે મળીને ખૂબ હસ્યો. આખા શરીરે કાદવ, વાળ અને મોં પણ ખરડાઈ ગયા. પેલો શણનો બોસલો તો તરબોળ વજનદાર થઈ ગયો હતો. તેને ઉચકીને બાજુ પર મૂકે જ વરસાદ કાદવ ધુવે, તે ઉપરાંત ઘરે જઈને નાહવું પડશે. નહીં કરાબ, બેઠ જાઓ, ગોમિયાએ કહ્યું, પણ મેં માન્યું નહીં. કાદવ નીતળતા ભીના શરીરે વરસતા વરસાદમાં પલળતા મેં ડાંગરની પહેલી પણી રોપી. ધરતી સાથે આવો નાતો હું પહેલી વાર બાંધતો હતો. શાળાઓમાં અમે વૃક્ષો વાવેલા, પણ એ તો તૈયાર ખાડામાં તૈયાર રોપાને મૂકીને માટી પાણી વાળી દેવા જેવું યાંત્રિક. આ ભરી ક્યારીમાં પોચી પોચી ધરતીના પટ પર ધાન રોપતા જે અનુભવ થયો તે મારા માટે તદ્દન નવો હતો. થોડી જ પળોમાં મને એ પણ સમજાવા માંડ્યું કે વરસતા વરસાદમાં ઉઘાડા શરીરે સતત નીચા નમીને ચપચપ ડાંગર રૂપે જતા માનવીની વેદના સી ચીજ છે. બરડો જાણે તૂટી પડશે એવું મને લાગ્યું. હું તો માત્ર આનંદ ખાતર આ કામ કરી રહ્યો છું, ગમે ત્યારે અધૂરું મૂકીને બહાર નીકળી જઈ શકું, પરંતુ જેઓને મુઠ્ઠી ધાન માટે આ કામ કરતા જ રહેવું પડે છે તેની વેદના કેટલી અસહ્ય બનતી હશે તેની કલ્પના મને થતરાવી મૂકે છે. હવે જ્યારે જ્યારે ખેતરોમાં કામ કરતા માનવીને જોઈને સૌંદર્ય માણવાનું વિચારીશ ત્યારે ત્યારે તરત જ મન બોલી ઉઠશે, જગત દેખાય છે તેટલું રમ્ય નથી. આજથી ગણેશ શાસ્ત્રી પણ ચાતુર્માસ ગાળવા કેન્દ્ર પર આવ્યા. ચોમાસામાં હરિગોખનો માર્ગ બંધ રહે, પહાડ પાછળના પાકા રસ્તે વારંવાર તેમની પાસે જવું આવવું પણ લાંબુ પડે, અને નર્મદા ક્યારે છલકાઈને તેમના શિવ મંદિરે આવી ચડે તે કોણ કહી શકે. આથી દર વર્ષે ચાતુર્માસ ગાળવા શાસ્ત્રીજી અહીં આવી જાય અને આંસુ ઉતરે પાછા નર્મદા કિનારે જતા રહે. કોઈ વર્ષે અહીં ન આવે તો અમરકંટક જઈને રહે તેવું તેમણે કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ત્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

શાસ્ત્રીજીનો ઉતારો તો મેં મારા જ ઘરમાં રખાવ્યો. સાંજથી જ તેમને કહી દીધું, તબલા શીખવવા પડશે. શાસ્ત્રીજીએ હસીને મંજૂરી પણ આપી. તેમનો સાજ સામાન મેં બરાબર ગોઠવ્યો. શાસ્ત્રીજી આવ્યા તે દિવસે જ એક વધુ પરિક્રમાવાસી પણ આવ્યો. તેને લઈને પાછળની કુટિયા પર ગયો. કુટિયા જોઈને તે કહે, પરકમ્મા વાસી હૈ, એસી જગા ઠહેરાતે હો, જરા અચ્છી જગા દિખાઓ. મેં તેને સમજાવ્યું. બાબરિયાને ગોમિયાને બોલાવીને તેની ઝૂંપડી સરખી કરાવી ખાટલો પણ મુકાવી આપ્યો. તોય તેને પૂરો સંતોષ થયો તેવું લાગ્યું નહીં. પરકમ્મા વાસી કી સેવા કરના નહીં જાણતે, એવું પ્રમાણપત્ર આપીને જ મને છોડ્યો અને ઉપરથી સંભળાવ્યું, એસે પુણ્ય મિલતા હૈ ક્યા. કોઈ માણસની અંગત સેવા કરવાનો અનુભવ મને ન હતો. એમાં પુણ્ય કમાની વાત તો મારા મનમાં સાતમા તળે પણ વસે તેમ ન હતી. છતાં કેન્દ્રના નિયમનો ભંગ ન થાય તે માટે મેં કંઈ જવાબ ન આપ્યો. સાંજે હું તેને જમવાનું આપવા ગયો તે સમયે પણ તેણે ફરી ક્રોધ કર્યો અને ગમે તેવા શબ્દો બોલ્યો. તે પરિક્રમાવાસી હતો એથી એને તો શું કહું. પણ સાંજે સુપ્રિયાને કહ્યું, તમારું આ પરિક્રમાવાસીની સેવાનું કામ મારાથી નહીં થાય. કેમ, પેલી નવી મૂર્તિ સાથે નથી ફાવતું? સુપ્રિયાને કોણ જાણે ક્યાંથી પણ સમાચાર મળી ગયેલા લાગ્યા. હા, મેં કહ્યું, એ માણસમાં મને કોઈ રસ નથી. એ માણસમાં તો મને પણ રસ નથી, સુપ્રિયાએ કહ્યું, પણ તે પરિક્રમાએ નીકળ્યો છે, એટલું પૂરતું નથી. તમે પુણ્ય કમાવા ઈચ્છો તો મને વાંધો નથી, મારે પુણ્ય જોઈતું નથી. મને હજુ કે મારા અવાજથી સુપ્રિયાને લાગી આવશે અને તે સારું કહીને મને મુક્ત કરશે. પણ તે કંઈ બોલી નહીં, સહેજ હસી ઊંડો શ્વાસ લીધો અને પછી મને કહ્યું, તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું અને એ પણ પુણ્ય મેળવવા ખાતર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જોતા બોલી, એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. પછી એકદમ મારી તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવા નથી કરતા, પરિક્રમાને સાચવા કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી એક પરંપરાને જાળવવામાં મારાથી બનતું બધું કરીશ. રેવાને કિનારે ઠેર ઠેર આવેલા મંદિરો, ગામડાઓના સુખી દુઃખી કુટુંબો, કેટલાય જાણ્યા અજાણ્યા દાનવીરો કે સાવ ભોળા અભૂત આદિવાસીઓ પરિક્રમાવાસીઓને સાચવે છે તે એટલા માટે કે આ પરંપરા ટકી રહે. રહી પુણ્યની વાત, તમે તો હવે ઘણું જાણ્યું છે. શાસ્ત્રોમાં પુણ્ય તો એક વચનથી વિશેષ શું છે? હું કંઈ બોલ્યો નહીં. મૌન રહીને સુપ્રિયાનું નવું રૂપ જોઈ રહ્યો. તે આગળ બોલી, પુણ્ય કમાવાની ઈચ્છા તો ત્યારે થાય જ્યારે હું આ પ્રથાને ધાર્મિક ગણતી હોઉં. કહીને તેણે આંખો વિસ્તારથી બોલી, આ તો ઋષિ મુનિઓએ સર્જેલી સાંસ્કૃતિક પરંપરા છે, અમારી બીજી મોટા ભાગની પરંપરાઓની જેમ. આ પ્રક્રિયા દરમિયાન પરિક્રમાવાસી પુણ્ય ભલે મેળવતો હોય, પરંતુ એ ઉપરાંતનું જે મેળવે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો. પણ આવા મૂર્ખને સાચવવાથી શું ફાયદો? મારું મન હજુ માનતું ન હતું. સુપ્રિયાએ મારા તરફ ફરીને કહ્યું, તે મૂર્ખ હોય તે માટે તેની સેવા ન કરું, અને જ્ઞાની માણસ તો જ સાચવું તેવું કરીશ. તે દિવસે હું પરિક્રમાની સેવા નહીં કરી શકું. માણસ કેવો છે એની મને ચિંતા નથી, તેને પરિક્રમા લીધી છે એટલું જ મારા માટે પૂરતું છે. મારે પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમાવાસીની નહીં. હું ઊંડા વિચારોમાં પડી ગયો. જતા જતા સુપ્રિયાએ કહ્યું, આખો રેવા ખંડ જે કરી શકે, અડધા ભૂખ્યા રહેતા આદિવાસીઓ પણ કરી શકે, તે કામ આપણાથી નહીં થાય. થશે, અજાણી પ્રેરણાથી અસર તળે હોવ તેમ વિશ્વાસથી મેં જવાબ આપ્યો અને સુપ્રિયાને જતી જોઈ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर हूँ छु आपनो दोस्त आपनो होस्ट आरजे एआर लईने आऊ छु डॉलर वहु नवलकथाना अंशोने सुधा मूर्ति लिखित अने सुधा मेहता अनुवादित आ नवलकथा ए आजना सांप्रत समय मां पण आपणे सौने अत्यारे जारे ट्रम्प ना टेरिफ नी वात चालती होय त्यारे डॉलर नी वात સમજી શકાય છે. સૌને ગેલચા છે વિદેશમાં જવું, પૈસા કમાવા, અને વિદેશથી આવેલા વ્યક્તિનું મહત્વ એ આપણા સમાજ અને સંસ્કૃતિમાં વધારે છે. જ્યારે એક મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો એ વિદેશમાં જાય અને ડોલર કમાય ત્યારે એનું અને એની પત્નીનું માન અને સન્માન એ કરવાલાયક હોય કે ન હોય તો પણ ડોલરના કારણે વધી જાય છે. અને એ જ વાતને આ નવલકથામાં સુધા મૂર્તિએ એકદમ સુંદર રીતે નિરૂપણ કરી છે. આપણે વાતને અટકાવી હતી કે ત્યારે જ્યારે શ્યામ અને એના બીજા ભારતીય કુટુંબો સાથે મુલાકાત માટે નીલાબા જતા હતા, એમ જ કેટલાક વ્યક્તિઓ એ તેમને મળવા માટે એમના ઘરે પણ ક્યારેક આવતા હતા. દૂર અમેરિકાની અંદર અન્ય રાજ્યોમાં રહેતા વ્યક્તિઓ આવે ત્યારે એકાદ દિવસ એ શ્યામના ઘરે રોકાય પણ ખરા. પણ આ વ્યવસ્થાઓ માટેની નીલાબા અને શ્યામના ઘરમાં શું પદ્ધતિ છે એની જ તો આજે આપણે વાત કરવાની છે. વાતની શરૂઆત કરીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપણે નવલકથાના અંશોનું અનુસંધાન માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વર્ષે સાવિત્રી આગળ બોલી, અમે ભારતના મુખ્ય અખબારોમાં લગ્નની જાહેરાત આપી. અમને ઘણો આશ્ચર્યજનક પ્રતિસાદ મળ્યો. કેટલા બધા છોકરાઓ અરજી કરી હતી. બહુ ભણેલા પીએચડી ધરાવતા છોકરાઓ પણ એમાં હતા. બધામાંથી 3 કે 4 જણની યાદી બનાવી અને છેવટે એક સુરેન્દ્ર નામના ઇજનેરને પસંદ કર્યો. તે ગરીબ હતો પણ ઘણો હોશિયાર. વળી તે કોઈ ખરાબ આદતો પણ ધરાવતો ન હતો. તમે સાંભળી રહ્યા છો આજે AR ના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પણ તે ગરીબ હતો તે તો મહત્વનું નહોતું ખરું. તમારી દીકરી તો પાછી અમેરિકા આવી જ જવાની હતી ને? હા, અમે ધાર્યું હતું કે જમાઈ અમારી સાથે રહેશે. અમદાવાદના ચંચળ પાર્ટી પ્લોટમાં ધામધૂમથી અમે લગ્ન ઉકેલી. 3 દિવસ સુધી પ્રસંગ ચાલ્યો હતો અને અમે તો લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ પણ ઉઠાવ્યો. 5 લાખ? નીલાબા ડઘાઈ ગયા. હા, બધા જ સંબંધીઓ માટે ભેટો પણ આપી. લગ્નમાં કોઈ કમી ના રહી ગઈ હોય એવું કોઈને લાગવા જ ન દીધું. લગ્ન પતાવ્યા પછી સુરેન્દ્ર અને શમા અમેરિકા પાછા ફર્યા અને MS ના કોર્સમાં એડમિશન તો મળ્યું પણ સ્કોલરશિપ ન મળી શકી. એટલે તેના અભ્યાસની બધી ફી અમારે જ ભરવાની આવી. એ લોકો માટે જુદું ઘર પણ અમે રાખ્યું. અમે ધારેલું હવે બધું સમસુ

0: દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો, અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા

પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

હાય ફ્રેન્ડ્સ, તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજે તમારી સાથે વાત કરવાની છું પુસ્તકોની. હા, તમે એવું સાંભળ્યું છે કે બંધ કબાટના પુસ્તકે આત્મહત્યા કરી? ચલો તમને સંભળાવું. એકવાર ગામની લાઇબ્રેરીમાં હું શાંત બેઠી હતી. પુસ્તકનું વાંચનને મારો મનપસંદ વિષય રહ્યો છે. ત્યાં અચાનક કોઈની વાતચીતનો અવાજ સંભળાયો. આસપાસ જોયું તો કોઈ ન હતું. મને એમ કે મારો વહેમ હશે. ફરી મેં વાંચવામાં ધ્યાન પરોવ્યું. ફરી અવાજ સંભળાયો. આ વખતે હું વાતો સાંભળી શકું એટલો સ્પષ્ટ અવાજ હતો. મેં અવાજની દિશા તરફ કાન પરોવ્યા. ખરેખર તે અવાજ કબાટમાંથી આવતો હતો. આપણે હવે કોઈ કિંમત જ નથી રહી. વર્ષમાં બસ એક બે વાર સફાઈ કરવા કબાટમાંથી બહાર નીકળવામાં આવે છે, ફરી યથાસ્થાને મૂકી દેવામાં આવે છે. અરે, આપણા પાના તો જુઓ કેટલા જર્જરિત થઈ ગયા છે. પહેલાં તો કોઈ વાંચવા લઈ જતા તો સરસ બુક બાઇડિંગ કરાવીને પાછા મૂકી જતા.

હવે કોઈ આપણી સામે જોતું પણ નથી. આપણને પણ ખુલ્લી હવા ગમે છે, કોઈના ઘરે જવું ગમે છે, પણ આપણને કોઈ વાંચવા આવતું જ નથી. આવી હતાશાતાથી એવું લાગે છે કે આપણું અસ્તિત્વ જ ન હોત તો સારું. મિત્રો, કોઈએ કહ્યું છે ને કે બંધ કબાટના પુસ્તકે આત્મહત્યા કરી, ચિઠ્ઠીમાં લખ્યું હતું મોબાઈલના ત્રાસથી કરી. નર્મદ, ગીજુભાઈ, પન્નાલાલ, ઐતિહાસિક કે વ્યાકરણના પુસ્તકો સાથે માનવીની ભવાઈ કે મેઘાણીના કાવ્યો, આ અમૂલ્ય ભાતુ શું લોકોને નથી જોઈતું કે વાચક વર્ગ રહ્યો જ નથી? ના, એવું નથી. હવે મોબાઈલનું ચલણ વધ્યું છે. ટચ સ્ક્રીનવાળા મોબાઈલમાં ઘરે બેઠા જે પુસ્તકો વાંચી હોય તે ઈ બુકના માધ્યમથી વાંચી લે છે અને સાંભળી પણ લે છે. સાથે સાથે ગૂગલનો ખજાનો વાંચવાની પ્રેરણા પણ આપે છે. વાંચનનું મહત્વ એટલું ઘટી ગયું છે કે હવે તો સમાચારપત્ર પણ ઓનલાઈન આવવા લાગ્યા છે. તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર.

તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. પહેલાંના સમયમાં તો 1-3 રૂપિયાનું છાપું આખો દિવસ વાંચતા, અને હાલના સમયમાં તો 1 GB ડેટા પણ ઓછા પડે છે. પરંતુ જેમ સિક્કાની 2 બાજુ હોય છે ને, તેમ મોબાઈલ હાનિકારક હોય પણ પુસ્તક નહીં. તાજેતરમાં જ એક કિસ્સો સાંભળ્યો કે કિશોર યુવાન મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મગજની નસ પતળી થઈ ગઈ અને લખવાની અસર થઈ ગઈ હતી, તેથી મોબાઈલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. મિત્રો, મારો અંગત અનુભવ છે કે કોઈપણ પુસ્તક એકવાર વાંચવાથી તે ફક્ત વંચાય, પરંતુ જ્યારે જ્યારે તેને બીજી વખત વંચાય ત્યારે

અર્થપૂર્ણ ગ્રહણ થાય છે. જે પુસ્તકને મિત્ર બનાવે છે તેને કોઈ બીજા મિત્રની જરૂર પડતી નથી. ગુજરાત સરકારે એક પ્રોગ્રામ કરેલો વાંચે ગુજરાત, તેનો ઉદ્દેશ્ય બાળકો વાંચતા થાય તે અંતર્ગત શાળાના બાળકોને વાંચન પ્રવૃત્તિ કરવામાં આવતી. બાળકોને પણ જન્મદિન પર કોઈ ભેટ આપવી હોય તો પુસ્તક આપવું, કારણ કે એ પુસ્તક તે બાળક તો વાંચશે અને સાથે સાથે ઘરના વ્યક્તિઓ પણ નવરાશની પળોમાં વાંચશે. પુસ્તક તને નમો નતમસ્તક જ્ઞાન રહે સદા તુજમાં શાશ્વત. ઘણી વખત એવું પણ બને છે કે પુસ્તક વાંચનનો શોખ તો હોય પરંતુ સમય ન હોય. આવા સમયે ઘણી જગ્યાએ હરતી ફરતી લાઇબ્રેરી કરવી એ વિચાર ખોટો નથી. એક વાનમાં વ્યવસ્થિત પુસ્તકો ગોઠવીને નવરાશની પળોમાં જેઓ જ્યાં વિતાવા આવતા હોય ત્યાં લઈ જવામાં આવે તો કેટકેટલાએ પુસ્તક વાંચવા આવી શકે. હા, તેની માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી બને. મિત્રો, પુસ્તક એક એવો ખજાનો છે ને કે જે કદી તમારા જ્ઞાનને ખૂટવા દેતો નથી. તેથી મોબાઈલ કરતાં પુસ્તકનું વળગણ રાખશો ને તો આપણે કંઈક નવું શીખી શકશો.

નમસ્કાર મિત્રો, આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજનો મારો ટોપિક છે લાઈફ મૂવ ઓન. હા, લાઈફ મૂવ ઓન, ખુશીઓનું આગમન. થોડું મૂવ ઓન કરિયર લાઈફ સેટ થઈ જશે. મિત્રો, આ શબ્દ આપણે આપણા મિત્ર વર્તુળ પાસેથી સાંભળીએ છીએ. સાચી વાત છે, આપણે જે સદીમાં જીવીએ છીએ તે સદીની ફેશન તો અપનાવી લીધી, પરંતુ ઘણીવાર મનમાં વિચારોના કે જડતાના મૂળિયા નીકાળી નથી શકતા. તો પછી જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું? બે ભાઈઓ વચ્ચેની ખટરાગ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ અને રોજિંદા જીવનમાં ફરી અબોલા લઈએ, શું તે મૌન છે? નહીં, પરંતુ સામસામાં બેસીને મનના બધા વહેમ કે શંકા કુશંકા નીકાળી સદૈવ સાથે રહેનાર જીવનમાં ચોક્કસથી મૌન કરશે. એવું કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે અને પોતાના હોય ત્યાં નારાજગી કે ગુસ્સો પણ હોય, પરંતુ એ નારાજગી કે ગુસ્સાની મર્યાદા ઓછી અને પ્રેમમાં વધારો જોવા મળશે. પરપોટા સમાન કર્મ ગણે ને આંગળીના ટેરવે ભ્રમ ચણે, પરપોટા સમાન કર્મ ગણે ને આંગળીના ટેરવે ભ્રમ ચણે, દેખાડો કરે એ સમાજનો જો હોય મોભી, દેખાડો કરે એ જો સમાજનો હોય મોભી, તો સમાજ કરતાં સમજણ મોટી. સમાજમાં કે આપણા આસપાસના વાતાવરણમાં બાહ્યા દેખાવ કરવો તેના કરતાં ખરેખર જીવનમાં જતું કરતાં અને આગળ વધતાં શીખીશું તો આપણું વ્યક્તિત્વ આપોઆપ ખીલી ઉઠશે.

આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. કોઈ કંપનીમાં જ્યારે કોઈ કર્મચારી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની ઓળખાણથી કામ પર લાગે છે ને, ત્યારે તે કર્મચારીની તમામ લેખાજોખા પૂછી લેવામાં આવે છે. જો તેની ઓળખાણ પોઝિટિવ આપી હશે તો ઠીક, નહીંતર નેગેટિવ ઓળખાણ હશે તો પૂર્વગ્રહને માન્યતાના આધારે તે કર્મચારી સાથે તેવું જ વર્તન કરવામાં આવશે. શું તે કર્મચારી સાથે મૂવ ઓન કરીને નવી તક ન આપી શકાય? આપણા સામાજિક સંબંધમાં પણ એવું જ થાય છે. પછી પિતા પુત્ર, માં દીકરી, લોહીના સંબંધ કે મિત્રતાના સંબંધ, ઘણી વખત અબોલા કે નારાજગી એટલી બધી વધી જાય છે કે હું પણ કે આપણે આપણો અહમ નીચો નમવામાં ગવાતો હોય એવું લાગે છે. અને રસ્તે એટલા આગળ વધી જઈએ છીએ કે પાછા વળવું આપણી માટે મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે, જે તે સમયે જતું કરવાનું અને જીવનમાં આગળ વધશો તો કદાપી દુઃખી થવાનો વારો નહીં આવે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, કેટલાય ગમના વરખ તેને સવારે છે. મિત્રો, કોઈ પણ દર્દમાં હાસ્ય એ મલમનું કામ કરે છે. ઉદાસીનતા ભૂલીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈનું વ્યક્તિત્વ અમસ્ત ઉજળું નથી હોતું, પરંતુ તેની પાછળ તે વ્યક્તિએ કરેલું જીવનમાં મૂવન જવાબદાર છે. મિત્રો, નવી ફેશન, નવા વિચારો, નવા રિવાજો ને નવા સંબંધો અપનાવવામાં આપણે જો સંકોચ નથી અનુભવતા, તો પછી ખાટા મોડા અનુભવ ભૂલીને આપણે કેમ આગળ ન વધી શકીએ? કૂવામાંના દેડકા જેવી સ્થિતિ બનાવીએ તેના કરતાં સંબંધોને નવી તક કેમ ના આપી શકીએ? લાઈફ મૂવન હશે તો ચોક્કસથી ખુશીઓનું આગમન થશે. વાણી મણોદરાના નમસ્કાર.

એક દિવસ એક દાદા એક નાનકડી બેકરીની દુકાનમાં જાય છે અને એક બ્રેડ કેકનો ઓર્ડર કરે છે. દાદાને ડાયાબિટીસ હતી, ઘરેથી જ શુગર લેવલ ચેક કરીને નીકળ્યા હતા. બધું ઠીક હતું એટલે આજે કેટલાય મહિનાથી ધરવી રાખેલી ઈચ્છા પૂરી કરવી હતી, કેક ખાવી હતી. કેકનો ઓર્ડર અપાઈ ચૂક્યો હતો. એક 7-8 વર્ષનો બાળક વેટર તરીકે કેક લાવી રહ્યો હતો.

અચાનક ઠોકર વાગતા કેક પડી જાય છે. બાળક અને દાદાના મનમાં ઘણો અફસોસ થયો. બેકરીનો માલિક તો બાળકને જેમ તેમ બોલવા લાગે છે. આ દાદાને સહન નથી થતું અને કેક પડ્યાનો આરોપ પોતાના પર લઈ લે છે. આ જોઈને બેકરીના માલિક લાગણી અનુભવે છે. તે બાળકને અને દાદાને કેક તેના તરફથી ખાવા માટે આપી દે છે. ખરેખર ઘડપણ અને બાળપણમાં જે બોળપણ હોય છે ને, એવું ક્યાંય હોતું નથી. હિન્દીમાં એક સુંદર લીટી છે, હમ ભી અગર બચ્ચે હોતે. બાળક સાથે બાળક થવું કોને ન ગમે, બાળક સાથે કાલી ગેલી બોલી બોલવી કોને ન ગમે, ઘોડો બનવું કોને ન ગમે. દરેકના હૃદયમાં એક બાળક છે, જરૂર માત્ર તેને પારખવાની છે. કોઈ બાળક ચોકલેટ કે અન્ય કોઈ વસ્તુ એટલા ભાવથી ખાતું હોય કે તેને જોઈને આપણને પણ ખાવાની ઈચ્છા થાય અને તેમાં પણ વૃદ્ધ સજ્જનને વધુ ઈચ્છા થાય. આપણા ઘરમાં કે ઘરની આસપાસ કે કેટલાય વૃદ્ધ એવા છે જેને નાના બાળકની જેમ અને જે નાની મોટી વસ્તુ ખાવાની ઈચ્છા કરતા આપણે જોયા જ હશે. હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. બે બુંદ પોષી તે સ્વપ્નની છાટ, બે બુંદ પોષી તે સ્વપ્નની છાટ, વસવી ન લાગે અત્તરની અમી રાત. રાતના સપના ને વિચારોનું જાગરણ નાના બાળક કે ઘડપણ સમાન હોય છે. તેમાં મન વિચારો માટે મોકળું હોય છે. શેરીમાં રમતા નાના બાળકો સાથે પકડદાવ, લંગડી કે સત્તા કુકડી રમવાની મજા અલગ હોય છે. ઘરે રમતા બાળકો સાથે ક્યાંક આપણે પત્તા, કેરમ કે લૂડોની રમત રમી લઈએ છીએ, મન રોમાંચિત થઈ જાય છે. રમત પણ બાળક હોવાનું

અહેસાસ કરાવે છે. મિત્રો, એવું કહેવાય છે કે તમારા હૃદયમાં એક લીલું વૃક્ષ સાચવી રાખજો. ક્યારેક ત્યાં કલબલાટ કરતું કોઈ પક્ષી આવશે ને તે તમારું જીવન બદલી નાખશે. જે ઘરમાં ઘરડા દાદા દાદી કે નાના નાની હશે ને એ ઘરમાં ચોક્કસથી સંસ્કારોનું સિંચન થતું હશે. જો કોઈ કારણસર પોતાના દાદા દાદી કે નાના નાની કોઈક બોલી જાય તો પણ બાળકને નથી ગમતું, કારણ ક્યાંક ને ક્યાંક તેનો અંશ છે જેની માટે સુરક્ષા અને પ્રેમની લાગણી અનુભવે છે. બાળકનું મન મોકળું હોય છે અને તેનામાં નિખાલસ ભાવના હોય છે. સાચી વાત છે, નાની મોટી વાતમાં મતભેદ કે નારાજગી મનભેદ સુધી ન લાવે તે બાળપણ છે. રમતા રમતા ઝઘડવા કે ફરી પાછા ભેગા થઈ જાય તે બાળપણ છે. જ્યારે આપણા મતભેદને મનભેદ સુધી પહોંચતા વાર નથી લાગતી અને કેટલી મોટી સંબંધની તિરાડો તેમાં ઊભી થઈ જાય છે. તેથી જો જિંદા દિલથી જીવન જીવવું હોય ને તો બાળક બનવું પડે. ફરી કહીશ, હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: પ્લીઝ રાધી મત.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો

શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ. એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: તુમને કભી કિસી સે પ્યાર કિયા? કિયા. કભી કિસી કો

ఈ మోటి